શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. મિત્રો, આજે મંગળવાર, જયેષ્ઠ, દિનાંક 12, શક સંવત 1948, તદુપરાંત તારીખ 2 જૂન 2026. અત્યારે સવારના 5:57 તેમજ 37 સેકન્ડ્સ થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સુનિતા મોદી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: वज्रदंती। वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ગુનેગારોની કમર તોડી નાખવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. તેમજ નાગરિકોની પરસેવાની કમાણી સેરવી લેતા સાયબર ઠગો સામે આક્રમક રીતે અભિયાન ચલાવવાની વ્યૂહરચના ઘડાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જોવા મળતું હતું, પરંતુ આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ પીપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલા જે વિઝન રાખ્યું હતું તેના પરિણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું વિદેહ ખરેએ જણાવ્યું હતું.
1: ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર એન્યુમરેટર્સની સૂચન થયા છે, એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ એન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે.
0: રાજ્યમાં જીએસટીની આવકમાં મે માસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો છે. આ આવકમાં 16% વધારા સાથે કુલ 7,262 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. આ આવક સરેરાશ રાષ્ટ્રીય દરના 3.2% ગ્રોથ કરતા વધુ છે. વેટમાં 2700

0: 170 કરોડ, વિદ્યુત શુલ્કમાં 998 કરોડ અને વ્યવસાય વેરામાં 22 કરોડની આવક થઈ છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહીની અસર વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે જોવા મળી હતી. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વીજળી ડૂલ થતાં અંધારપાટ છવાયો હતો. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકાના માલવણ ધરોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. લુણાવાડા જિલ્લા સેવા સદન કચેરીનો એક માર્ગ વૃક્ષ પડવાને કારણે બંધ કરાયો હતો. છોટાઉદેપુર અને જેતપુર તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં ભારે પવનની ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જો કે જિલ્લાની આંબાવાડીઓમાં હજુ પણ કેરીનો થોડો પાક બાકી હોય ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ હોવાની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: દેશભરમાં JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ટોચ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના સફળતાના મંત્ર જણાવતા કહ્યું કે તનતોડ મહેનત જ સફળતાની ચાવી છે. વાંચનમાં સુસંગતતા, મોક ટેસ્ટ, શિસ્તને કારણે તેમને આ સફળતા મળી છે. સુરતની ટોપર્સ ઉન્નતિ જૈને ભારતભરમાં 525મો રેન્ક મેળવ્યો હતો. તેણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિણામથી તે ખુશ છે.
2: જબ સ્ટાર્ટ કિયા થા લાઈક 11th મેં મેને મેઇનલી પ્રિપરેશન સ્ટાર્ટ કી તબ તો પતા હી નહીં થા પૂરી તરહ સે સારી ચીજે ધીરે ધીરે આલન કે થ્રુ પતા ચલી ઓર ફિર હમને જો પઢાયા ઉસકો વાપસ અચ્છે સે દેખના પઢના ઓર ઉસપે વર્ક કરના વોઝ વેરી ઇમ્પોર્ટેન્ટ. મોક ટેસ્ટ બહોત ઇમ્પોર્ટેન્ટ હોતા ક્યુંકિ આપકો ફિર ઉસસે પતા ચલતા કે કિસ તરહ કા એક્ઝેક્ટ આપ ફીલિંગ આપ એક્ઝામ મેં એક્સપીરિયન્સ કરોગે વો આપકે માઇન્ડ કો સ્ટ્રોંગ કરને મેં બહોત હેલ્પ કરતા હૈ ઓર અપને આપકો એસેસમેન્ટ ભી મિલતા હૈ કે મેં કહાં ગલત જા રહી હું ક્યા ગલત કર રહી હું.
1: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો, ગોગલી ઘાટ માર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા કામો, બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સૌપ્રથમ વઘઈ તાલુકાના ખાતર ગામે ખાતર 3 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આગામી 5 જૂનથી 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર સહિતના ઉજવણીના કાર્યક્રમો યોજાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક આયોજન જાહેર થયું છે. રાજ્યની કોલેજો 15મી જૂનથી શરૂ થશે, જ્યારે પ્રથમ વર્ષના નવા સત્રોનો 1 જુલાઈથી આરંભ થશે. મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય અભ્યાસક્રમોના શૈક્ષણિક કાર્યનો આરંભ આ કેલેન્ડર મુજબ થશે. 2 ડિસેમ્બર સુધી ચાલનાર આ સત્રમાં 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી પરીક્ષા આટોપી લેવાની રહેશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાને રાખીને આજથી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે.
3: મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારે છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026 થી પવિત્ર પુરૂષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન સવારે મંગળા 5:30 થશે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે. તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે.

રાજ્યમાં 1 જૂન થી 15 ઓગસ્ટ સુધી માછીમારીની સિઝન બંધ કરી દેવામાં આવે છે, ત્યારે માછીમારીની સિઝન પૂર્ણ થતાં માછીમારો આ સમયગાળા દરમિયાન તેમની બોટોનું સમારકામ કરશે. સિઝન પૂરી થતાં જ માછીમારોએ પોતાની બોટોને બંદર પર લાંગરવાની શરૂઆત કરી દીધી છે. આડી માસની બંધ સિઝનમાં માછીમારો પોતાની બોટમાં વિવિધ સમારકામની કામગીરી કરે છે, તેમજ આવતા વર્ષ માટે બોટ માલિકો ખલાસી અને ટંડેલ માટેની પસંદગી કરી તેઓ સાથે આખા વર્ષનો કરાર કરે છે. નવસારી જિલ્લામાં હાઇવે, હોટલ અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્કફોર્સની ટીમે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરી 14 બાળ કામદારોને મુક્ત કરાવી 7 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહેસાણાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં કુલ 5256 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 2 વર્ષના અભ્યાસક્રમ માટે આગામી 23 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વિસનગર નોડલ હેઠળ 6 અને મહેસાણા નોડલ હેઠળ 4 આઈટીઆઈમાં આ બેઠકો હાલ ઉપલબ્ધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.
2: અકેલા હી નહીં હૈ હમ ભી તેરે હમ સફર હૈ હે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધવિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરાર BTAના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્યિક વિભાગના અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીના રોજ બંને પક્ષોએ BTAના પ્રથમ તબક્કા માટે માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને BTAના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ ઓર હરિયાણા ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શીલ નાગુ, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા, જમ્મુ કશ્મીર ઓર લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અરુણ પલ્લી કો પદોન્નત કિયા ગયા હૈ. વરિષ્ઠ અધિવક્તા વેંકિતા સુબ્રમણી મોહના કો ભી સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશ નિયુક્ત કિયા ગયા હૈ. કેન્દ્ર સરકાર ને પિછલે મહિને એક અધ્યાદેશ જારી કર કાનૂન મેં સંશોધન કિયા થા. ઇસકે અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ કે અલાવા સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સ્વીકૃત સંખ્યા 33 સે બઢકર 37 કર દી ગઈ થી. અંકિત કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રાચી વાજપેયી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર વાતચીત કરી હતી. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, સંસ્કૃતિ સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ગઈકાલે વાતચીત બાદ મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના સુરક્ષા હિતોને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ માટે પ્રદેશના દુરુપયોગને રોકવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
3: Both sides underscored the
4: दोनों

0: पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया। कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है।
1: ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે બે અલગ અલગ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી છે। જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશન હેઠળની સમિતિઓએ 6 લોકોના મોતની ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે। જિલ્લા મેજિસ્ટ્રેટે હમીરપુર અભિષેક ગોયલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિ, જેનું નેતૃત્વ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે, તે ઘટના સાથે સંબંધિત તમામ વહીવટીય તકનીકી અને પ્રક્રિયાગત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gv.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABADને ફોલો કરશો। જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરીના ગઈકાલે 10મા દિવસે પણ ચાલુ રહી। સંવેદનશીલ સરહદી પટ્ટામાં દેખરેખ અને આતંકવાદ વિરોધી પગલાં ચાલુ રાખીને સેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચાલુ કામગીરી વચ્ચે એક વરિષ્ઠ સેના કમાન્ડરે ગઈકાલે નિયંત્રણ રેખા LOCના વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેથી પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી શકાય। કોર્પ્સ કમાન્ડરે આગળના આર્મી રાષ્ટ્રોની સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા તેમણે LOC પર અસરકારક પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે સતત તકેદારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની જરૂરિયાત પર ભાર મૂક્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા પછી અને મધ્યસ્થી દ્વારા લેબનોન આતંકવાદી જૂથ સાથે વાતચીત કર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ યુદ્ધ બંધ કરવા સંમત થયા છે। ટ્રમ્પે નેતન્યાહુ સાથેની વાતચીત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી। નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે બેરૂતમાં કોઈ સૈન્ય જશે નહીં અને જે પણ સૈનિકો તેમના માર્ગે છે તેમને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિએ કહ્યું કે હિઝબુલ્લાહ સંમત થયા છે કે તમામ ગોળીબાર બંધ થશે, કે ઇઝરાયેલ તેમના પર હુમલો કરશે નહીં અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરશે નહીં। ઈરાને કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલી હુમલાઓ તહેરાનના અમેરિકા સાથેના યુદ્ધ વિરામને જોખમમાં મૂકી શકે છે। વિદેશ પ્રધાન અબ્બાસ અરાચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો કરાર સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો હતો અને એક મોરચે તેનું ઉલ્લંઘન એ તમામ મોરચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે। અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ દ્વારા રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં બેરૂતના દહીદમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યા હતા। ત્યારબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સાથે વાતચીત ઝડપી ગતિથી ચાલ્યું છે અને કહ્યું હતું કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે। યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ TOPS ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો છે। કુલ 22 રોવર્સ હવે 6 બોટમાં ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપનો ભાગ છે। આ રોવર્સ અનેક બોટ કેટેગરીમાં ભારતીય રોવર્સની સ્થિતિને મજબૂત બનાવવાનો આ બીજો પ્રયાસ છે। આ રોવર્સ હવે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ સર્કિટ સહિત રોઈંગ ધરાવતી મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરશે। ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વન વિભાગે મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ જૈવ વિવિધતા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં સહયોગ કરવા અપીલ કરી છે। વિભાગના જણાવ્યા અનુસાર વેલી ઓફ ફ્લાવર્સ હાલમાં 300થી વધુ પ્રજાતિઓના ફૂલો અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે। ફોરેસ્ટ રેન્જ ઓફિસર ચેતનાકંઠ પાલે જણાવ્યું હતું કે ખીણ 31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે।
2: फर्स्ट जून से 31 ऑक्टोबर तक ओपन रहती है। पहले बार इसकी डिस्कवरी फ्रैंक स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे। उसके बाद वो वैली दोबारा आई 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स। 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया।

0: હોકીમાં ભારતે ગઈકાલે જાપાનના કાકામીગહારામાં મેન્સ અંડર 18 એશિયા કપના ત્રીજા પુલ એ મેચમાં કોરિયા પર 4-1થી શાનદાર વિજય મેળવ્યો. કેપ્ટન કેતન કુશવાહાએ ત્રીજી અને 36મી મિનિટમાં 2 ગોલ કરીને ટીમનું નેતૃત્વ કર્યું. 5મી મિનિટમાં વરિન્દરસિંહે બીજો ગોલ કર્યો, જ્યારે શાહરૂખ અલીએ 54મી મિનિટમાં શક્તિશાળી સ્ટ્રાઇક કરીને કોરિયાનો એકમાત્ર ગોલ 21મી મિનિટમાં કેપ્ટન યુન જોંગે કર્યો. ભારતે મજબૂત શરૂઆત કરી. શરૂઆતની 5 મિનિટમાં જ 2 ગોલની લીડ મેળવી. પેનલ્ટી કોર્નર પછી કુશવાહાએ રીબાઉન્ડથી ગોલ કરીને શરૂઆત કરી હતી. આ જીત સાથે ભારતે પુલ એમાં કોરિયા અને જાપાન સાથે 6 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. દરેક પુલમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ઇરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી, હોર્મુઝ ફરી બંધ. દિવ્યભાસ્કર લખે છે, જી એડવાન્સ 9 વર્ષમાં સૌથી વધારે 32% વિદ્યાર્થી સફળ, આઈઆઈટીની દરેક સીટ માટે 3 ઉમેદવાર. અને સ્થાનિક સમાચારોમાં રાજ્યના વાતાવરણમાં પલટાના અને ઉર્જા વિભાગના અધિકારીના ઘરે દરોડાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: 293.9 FM પર

0: दोस्तों कार्यक्रम में लेते हैं अंतराल। दोस्तों विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो, वडनेर काई ज्वेलर्स टाइम। अत्यारे सवारना 8:45 तेमज 20 सेकेंड्स थई छे। वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेरकर ज्वेलर्सना ज। वडनेरकर ज्वेलर्स, ब्रह्मपुरी, दांडिया बजार, वडोदरा। શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક। આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
1: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
2: 35 વર્ષના અટૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।
3: और तुलसी कुमार की आवाजों में इरफान कमाल के बोल हैं, संगीत है साजिद वाजिद का।
0: दोस्तों आप सुन रहे हैं फिल्म दबंग 2 से ये गाना।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, સારા ગણદેવિકા જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવિકાનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવિકા જ્વેલર્સ, દાંડે બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: सुनहरे दौर के सदाबहार गानों की महफिल। सोमवार से शनिवार दिन में 2:30 बजे सिर्फ विविध भारती पर।
1: તમે ભલે તમારી ખિસ્સાની સિગરેટ પીતા હો, પરંતુ તમને બીજા લોકોના હિસ્સાની તંદુરસ્તી છીનવાનો કોઈ હક નથી।
2: જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો।
1: સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર, જિંદગી પસંદ કરો, નહીં કે તંબાકુ।
2: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી।
1: તમે કોઈના દીકરા છો, ભાઈ છો, પતિ છો, પિતા છો, ને ક્યાંક ઘરનો આધાર છો। શું તમે ઈચ્છો છો કે તમારા ઘરનો આ આધાર તૂટી પડે અને તમારા ઘરના લોકોનું જીવન વેર વિખેર થઈ જાય? જો ના, તો ધૂમ્રપાન ટાળો, તમાકુ બીડીનું સેવન ન કરો।
2: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી।
3: और उन्हें विपुल संगीतकारों में से एक माना जाता है।

0: સ્વામી ડ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્રે પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો. દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવપુરા વડોદરા. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.
1: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તિયો કા અનમોલ ખજાના. જરા સુનિયે કેસે બના યે ગાના.
2: કમાલ સાહેબ કહેને કે ખયામ સાહેબ જો મેરા હીરો હૈ વો સિંગર નહીં હૈ, ઉસને ગાના સીખા નહીં, મુજે એસી આવાઝ.
1: સંગીતકાર ખયામ.
2: પૂરે હિન્દુસ્તાન ભર સે આવાઝે ઇકઠ્ઠી કી ગઈ, યહાં બુલાયા ગયા. સજેશન આઈ કે સાહેબ એક આવાઝ હૈ કબ્બન મિર્ઝા સાહેબ. બુલાયા ઉનકો સુના, આવાજ તો યહી હૈ જો ચાહીએ કમાલ સાહેબ કો. બેમિસાલ ગા ગયે વો આઈ જંજીર કી ઝનકાર. ખુદા ખૈર તો ઉસમે જો રિધમ હૈ જંજીરો કા હૈ.
1: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती

93.9 FM પર આવી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકે જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસ પાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકા જ્વેલર્સ, જેતલપુર બીચ પાસે અલકાપુરી, વડોદરા.

0: પીસ પાસે અલકાપુરી વડોદરા. દોસ્તો, પ્રસ્તુત છે આપનો પસંદીદા ફોની કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુત કરતા જલ્પેશ પાઠક. સાંભળીએ બસ થોડી ક્ષણોમાં.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
6: હેલો વિવિધ ભારતી, મેં મીનાબેન બોલ રહી હું.
1: જી મીનાજી, કહાં સે?
6: હા, મેં યહીં સે, બરોડા સે, યે ઓપી રોડ સે.
1: અચ્છા, તો બતાઈએ મીનાજી,
6: આપસે પહેલી બાર બાત હો રહી હૈ.
1: જી જી, પહેલી બાર બાત હો રહી હૈ.
6: હા,
1: તો અબ તક આપને ફોન હી નહીં લગાયા થા ક્યા?
6: નહીં આજકલ.
1: અચ્છા, ફોન લગતા હી નહીં થા.
6: હા, મેં તો મતલબ 22 સાલ સે જુડી હુઈ હું.
1: બહોત બઢિયા.
6: હા હા, બહોત મતલબ કિરણ જી, રશ્મિ જી ઓર શીતલ, યે સભી સે મતલબ, ઓર ભી એક ઓર ભી થે, સબસે બાત હો ચુકી હૈ હમારી, કાફી ટાઈમ હો ગયા ના, 22 સાલ તો મતલબ. ઓર મેં આકાશવાણી ભી ઘૂમ કે ગઈ હું.
1: બહોત બઢિયા. તો મીનાજી, કોન સા ગાના સુનવાય આપકો?
6: હાથ કી સફાઈ કા, વાદા કર લે સાજના.
1: બહોત બઢિયા ગાના હૈ, મુજે ભી બહોત પસંદ હૈ યે ગાના.
6: ગાના હૈ ભી બહોત અચ્છા.
1: હા, બહોત અચ્છા ગાના હૈ. તો આપ ક્યા કરતે હૈ મીનાજી?
6: હમ હાઉસ વાઇફ હૈ.
1: અચ્છા,
6: હમકો તીન લડકે હૈ, તીન બહુએ હૈ, પોતે હૈ બડે બડે, પઢાઈ કે લિયે ગયા હુઆ હૈ USA.
1: અચ્છા.
6: હા,
1: તો તીનો કી શાદી કરવા દી?
6: બચ્ચે હૈ. હા, સબકે બચ્ચે, સબકે બડે હો ચુકે હૈ. ઘર સજાને કા ઓર ખાને બનાને કા બહોત શોક હૈ.
1: અચ્છા, તો ક્યા બનાતે આપ ખાને મે?
6: એસે એસે હમાર, હમ સિંધી હૈ.
1: અચ્છા, તો મુજે તો દાલ પકવાન બહોત પસંદ હૈ.
6: અરે આવો આવો, હમારે હાથ કા દાલ પકવાન ખાઓ. સચ્ચી બોલ રહી હું.
1: ઠીક હૈ. તો મીનાજી, માસ્ટરી આપકી કિસ મે હૈ? ખાને બનાને મે ક્યા અચ્છી ચીજ બનાતે હૈ આપ? ખાને કી કુછ જો ખાને કી ચીજ હૈ ના, વો અપની પરંપરાગત હોતી હૈ?
6: હમારા તો મતલબ યે સાઈબાજી બહોત ચલતી હૈ, પુલા કે સાથ.
1: અચ્છા.
6: હા, સાઈબાજી પુલા, દાલ પકવાન જૈસે આપને બોલા, કઢી ચાવલ, તો હમારા તો યે સબ કા ફેવરેટ હૈ. સિંધી મે બહોત ચલતા હૈ, મહેમાન નવાજી મે ચલતા હૈ. હા, મહેમાન નવાજી મે ભી બહોત ચલતા હૈ.
1: હા, તો મીનાજી, એસા બોલતે હૈ કિ જો સિંધી લોગ હોતે હૈ વો ઉનકો પાપડ જ્યાદા પસંદ હૈ, સહી હૈ ક્યા?
6: હા, તો બિલકુલ સહી હૈ.
1: અચ્છા.
6: હા, બોલ. હમારે ઘર મે ખુદ 2-2.5 કિલો મહિને મે લગતે હૈ.
1: હમને તો કભી કભી એસા સુના થા કિ આપ કિસી સિંધી ફેમિલી મે જાય તો પાણી આપકો બાદ મે દેંગે, પાપડ પહેલે દેંગે.
6: એસા કુછ નહીં હૈ.
1: તો ગલત સુના હૈ?
6: એસા કુછ ભી નહીં હૈ,
1: મગર પાપડ તો ખિલાતે હૈ.
6: બાકી ફેમસ હૈ પાપડ, તો સિંધી હમ ફેમસ હૈ, યે બાત રાઇટ હૈ.
1: ઠીક
6: હૈ, બહોત અચ્છા લગા આપસે બાત કરતે.
1: હમે ભી અચ્છા લગા.
6: મેને ગાના દિયા થા, લેકિન ગાના આયા નહીં હૈ, યા તો મેરે સે મિસ હો ગયા હૈ, પતા નહીં.
1: અચ્છા,
6: કભી ઇધર ઉધર હુઈ હોગી તો મેરા નિકલ ગયા હૈ, તો નહીં નહીં, મેને ગાના અભી તક.
1: અચ્છા, તો અભી મેં આપકી ફરમાઇશ સુનાઉંગા ઓર આપ નહીં સુનેંગે તો ફિર મેં તો દુબારા નહીં સુનાઉંગા આપકી ફરમાઇશ.
6: દુબારા તો નહીં આતી હૈ, મેં જો ઇતને સાલો સે ફોન કરી હો તો મુજે પતા હી હૈ.
1: ઠીક હૈ.
6: પહેલે તો ક્યા હોતા થા, શામ કો ભી મતલબ આતા થા યે પ્રોગ્રામ, તો બહોત અચ્છા લગતા કે સુબહ કો મિસ હો જાય ઓર શામ કો સુનતે થે, તો બહોત અચ્છા લગતા થા. કભી કભી ફ્રેન્ડ સર્કલ ભી ફોન કરતે હૈ કે આપકા ગાના સુના, ઓર મેને ખુદ નહીં સુના, તો શામ કો રેડિયો ચાલુ કર દેતે થે.
1: હા,
6: કે ભઈ ચલો ગાના સુને અપના.
1: સહી બાત.
6: કભી કભી ક્યા હોતા હૈ ના, અચાનક કહીં બહાર નિકલના હોતા હૈ યા કુછ કામ હોતા હૈ, તો ઉસી મે નિકલ જાતા હૈ ગાના હમારા.
1: નિકલ જાતા હૈ, સહી બાત હૈ.
6: દુખ લેકિન બહોત હોતા હૈ, ક્યોંકિ ઇતની કોશિશ કરતે હૈ, ફિર વો ફરમાઇશ મે હમારી ચલ જાય, ઓર આપસે જો બાત કરતે હૈ હમકો વો સુનને કી જ્યાદા રહેતી હૈ.

0: हेलो
1: हेलो हेलो,
0: हेलो विविध भारती,
1: एक बार भी कुंडेला सिकंदर भाई बोलो।
0: सिकंदर भाई बोलो बोलो केम छो।
1: जल्पेश भाई। हाँ, बराबर सरस। हमने तो थोड़ुक आत्मा दुख लागे हुए छे सर।
0: केम शू थयु?
1: मम्मी वॉप थे गया ने एटला माटे।
0: अच्छा
1: हाँ,
0: बीमार था?
1: भारतीय दिवस थे मम्मी। थोड़ुक सारा जता पण खबर नहीं शू थयु। अचानक 28-15 दारा मा से हमें खबर थई गया।
0: गर्मी ना लीधे तो असर नथी थई ને? લૂ લાગી
1: ના,
0: હોય કે એવું?
1: ગરમીના કારણે નથી થઈ। એમાં એવું હતું કે થોડુંક ડાયાબિટીસ ની અસર હતી, પછી એકદમ પેરાઇસ જેવું લાગ્યું, ને પછી શું ચિંતામાં જતા જાય ને, એકદમ જ ધીરે ધીરે શરીરમાં બદલાવ થવા બેન, ધીરે ધીરે પછી મૂકીને જતા રહ્યા।
0: અચ્છા,
1: બહુ અફસોસ થયો। શું કહેતો મૂકું લાવો, મમ્મી માટે એક સોંગ
0: ચોક્કસ
1: ગાયન ગાવાનું
0: સંભળાવીશું
1: હતું।
0: અને અમે શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ.
1: હા હા, થેન્ક યુ સર।
0: તો સિકંદરભાઈ કયું ગીત સંભળાવીએ?
1: મારે પેલું સાંભળ્યું છે, દુશ્મન દુશ્મન પિક્ચરમાં છે ને, પેલું લતા
0: ચિઠ્ઠીના કોઈ
1: મંગેશકરનું,
0: સંદેશ
1: ચિઠ્ઠીના કોઈ સંદેશ, એ સાંભળ્યું છે।
0: જગજીતસિંહના સ્વરમાં છે.
1: હા, નામા કે લેવા માંગુ છું।
0: હા,
1: મારા મોટાભાઈ છે અહમદભાઈ છે, પછી ઇકબાલભાઈ છે, પછી અકબરભાઈ છે, અને મિત્ર છે મોહસિનભાઈ છે, રણજીતભાઈ છે, અને બહેરામપુરાના લાલાભાઈ, અને એક કાકા છે નવાપુરાના જેઠાલાલા, અને એમના ઘેરથી સાહેબાબેન,
0: બરાબર છે,
1: અને કુંટેલા ખાસ તો ગયા પેલા નરેન્દ્રભાઈ વસાવા।
0: નરેન્દ્રભાઈ જયારે ફોન કરે ત્યારે કે છે સિકંદરભાઈ.
1: હા, કે છે, પણ 2 મહિનાથી ટેન્શનમાં જ હતો, એટલે પછી મારી કોલ જ નતા, પણ આજે લાવું બધું કામ કરું છું તો લગાવી જાઉં, ટ્રાય કરું કે જ્યાં સોંગ આપું છું મમ્મી માટે।
0: બરાબર બરાબર.
1: હા,
0: ચોક્કસ સંભળાવીશું સિકંદરભાઈ.
1: હા હા હા,
0: અને મળીશું પાછા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.
8: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા RK બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની. યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
9: તમે ભલે તમારી ખિસ્સાની સિગરેટ પીતા હો, પરંતુ તમને બીજા લોકોના હિસ્સાની તંદુરસ્તી છીનવાનો કોઈ હક નથી.
10: જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો.
9: સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર, જિંદગી પસંદ કરો, નહીં કે તંબાકુ.
10: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી.
7: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJID સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિજ ભારતી,
0: હા, કોણ વાત કરો છો?
1: નમસ્કાર.
0: નમસ્કાર,
1: હું ગણેશ સોસાયટી ખંભાતથી જિગ્નેશ ખારવા વાત કરી રહ્યો છું. સાહેબ,
0: બોલો બોલો. જિગ્નેશભાઈ કેમ છો?
1: કેમ છો જલ્પેશ સર?
0: એકદમ મજામાં.
1: આપણી એક વાર અગાઉ પહેલી વાર વાત થઈ ચૂકી છે,
0: વાત થઈ હતી ઘણા સમય પહેલા થઈ હતી
1: જયારે તમે નવા નવા આવ્યા હતા ત્યારે.
0: હા, તો ત્યાર પછી આજે કેમ તમે ફોન લગાવ્યો?
1: લગભગ 3-4 મહિના થયા.
0: તો અમે કેટલા નારાજ થયા તમારાથી, 3-4 મહિના સુધી તમે ફોન નહીં લગાવ્યો.
1: એટલે એમાં સાહેબ, ફોન તો લગાવતા રહીએ છીએ પણ શું કરીએ, લાગતો નથી તો પછી.
0: બરાબર, હવે આ એક બહાનું છે ને, બધાને એવું મળી ગયું છે કે અમે ફોન લગાવીએ છીએ પણ હવે લાગતો નથી, એટલે અમે કશું બોલી પણ નથી શકતા. બાકી અમારે નારાજ તો થઈ શકીએ ને અમે, કે તમે આટલા 3 મહિના પછી ફોન લગાવો અમને.
1: ચોક્કસ નારાજ થવાનો તમને પૂરેપૂરો હક છે.
0: શું છે જીગ્નેશજી, કયું ગીત સંભળાવી આ વખતે?
1: ફિલ્મ ઉમરાવ જાનનું ગીત સાંભળ્યું છે.
0: વાહ, નવું કે જૂનું?
1: જૂનું.
0: ઓકે, રેખા વાળું.
1: હા, રેખા વાળું. અને જે આશાજી નું દુઃખદ નિધન થયું છે, શ્રદ્ધાંજલિ આપવા માટે આ ગીત સાંભળ્યું છે. દિલ ચીજ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ,
0: ગીત પણ બહુ સરસ છે.
1: હા, તો એમને શ્રદ્ધાંજલિ રૂપે આ ગીત સાંભળવું છે.
0: ચોક્કસ ચોક્કસ સંભળાવીએ જીગ્નેશજી. અને આ વખતે હવે 3-1 મહિના ના કરી નાખતા?
1: ના, હું તો અઠવાડિયા પછી લાગ્યા તો મારે કઈ વાંધો છે, પણ લાગવો જોઈએ, મહેનત તો આપણે પૂરી કરતા રહીએ છીએ.
0: બરાબર છે,
1: રેડિયો સાંભળવાનો મને ખૂબ જ શોખ છે અને ફોન ઇન કાર્યક્રમમાં આવી તો ભાગ પણ લેતો રહું છું. પહેલા તો હું પત્ર પણ લખતો હતો.
0: બરાબર.
1: અને SMS નો કાર્યક્રમ આવતો હતો અને ત્યારે SMS પણ કરતો હતો.
0: બરાબર છે, તો પત્રો તો અત્યારે પણ તમે લખી શકો છો.
1: હા, ચોક્કસ ચોક્કસ.
0: સહિયર કાર્યક્રમ આવે છે એમાં પણ તમે પત્ર લખી શકો છો.
1: હા જી, હા જી.
0: તો સારું જીગ્નેશભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: ઓકે સર, આવજો.
0: ઓકે, આવજો.
1: થેન્ક યુ.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: KJIT सावली, धोरण 12 साइंस पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प KJ इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે, ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ

0: पोते कहूं।
1: भारत सरकार का लक्ष्य सोलर पावर से बिजली बिल जीरो करने का भी है।
0: मैं मोदी जी नी वात मानी ने सोलर पैनल नखावी हने खरेखर मारू लाइट बिल जीरो थई गयू। तमे पण आजे ज नखावी लो तो पछी राश एनी जुओ छो। आजे ज रजिस्टर करो pmsuryaghar.gov.in पर।
2: સારા ગણદેવી કઈ છોલીસ શુકનનું સોનું તો સારા ગણદેવી કંડુજ સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવી કઈ છોલીસ દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ વડોદરા।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી. વિવિધ ભારતીના સ્ટાફને અને વિવિધ ભારતીના સમગ્ર શ્રોતાઓને મારા ભાવ વિના, પ્રેમ વિના, મીઠા મીઠા સાગર જેવા સૌને નમસ્કાર.

0: सुखी नसी संसार मात पितानी सेवा कर मामा त्यागी पोतानी नार त्यागी पोतानी नार जसरत न माने असायो तोरी मर गयो श्रवण कुमार अज्ञानी तेज करो ने विचार कोई सुखी नथी संसार कोई सुखी नथी संसार।
1: वाह नरेंद्र भाई,
0: हाँ जी हाँ जी,
1: थोड़ी ये पण समझाई दो के आप भजन में केवा शू मांगे छे।
0: हाँ आमा एवं छे, कर्मना सिद्धांत पर आ भजन लीधेलू छे के आपणे जे छोटा कर्म करीए छे एनो आ बधुं परिणाम छे, माटे सारा कर्म करो अने विचारीने जीवन जीवो।
1: बराबर छे। तो
0: नरेंद्र
1: भाई पहला तो फरमाइश कही दो पछी आपणे बीजी वात करीए।
0: हाँ फरमाइश छे मारी आ वखते आशा भोसले ना श्रद्धांजलि पर छे, वो साथी रे तेरे बिना भी क्या जीना।
1: चोक्कस। तो नरेंद्र भाई तमारा पप्पा मम्मी पण भजन गाय के नहीं?
0: हाँ पप्पा भजन गाय छे पहले थी, ए एकतारो वगारे छे, मम्मी पण भजन गाय छे।
1: बराबर।
0: फेमिली आखू ग्रुप ज छे एटले।
1: बराबर बराबर। तो एकतारो
0: पण कई प्रोग्राम होय तो गंदुज મંદિર ચાલે છે, પછી બહાર ગામ માં બધે જતા હોઈએ છે એટલે।
1: તો નરેન્દ્ર ભાઈ તમને એકતારો વગાડતા આવડે કે નહીં?
0: ના ના, પપ્પા ને એકતારો ફાવે છે, એ વગાડે છે, અને મને હાર્મોનિયમ ફાવે છે।
1: અચ્છા,
0: પ્લે કરતા, અને બસ હવે એક વર્ષથી મેં ક્લાસ ચાલે છે, હવે પાછો બેન્જો પણ લીધો છે મેં।
1: વાહ, તો નરેન્દ્ર ભાઈ તમે દર સોમવારે કંપની પરથી જ ફોન લગાવો છો?
0: હા હું કંપની પરથી જોબ પરથી જ લગાવું છું।
1: તો હવે નરેન્દ્ર ભાઈ એકાદ દિવસ ઘરેથી પણ સોમવારે ફોન લગાવીને અમને બેન્જો સંભળાવો।
0: સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે। અને આશાજી માટે બે લીટી કહેવા માંગુ છું।
1: હા
0: આશા ભોસલે, શું તમારા ગીતોનો સાગર હતો, મીઠા મીઠા ગીતોનો મહાસાગર હતો, દુનિયામાં શું તમારા ગીતોનો ઢગલો હતો, ભલે છોડી ગયા અમને તમે, પણ શું તમારો અમારો નાતો હતો, પ્રભુ આશા ભોસલેના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના પ્રભુ પાસે નરેન્દ્ર કરતો હતો।
1: વાહ, બહુ સરસ તમારી રચના છે, અને તમે દિલથી કરેલી આ રચના આપણે ઈચ્છીએ કે એમના સુધી પહોંચે।
0: પાયલ શર્માને મારી યાદો।
1: ચોક્કસ, અને તમારી પસંદગીનું આ ગીત પણ સંભળાવીએ।

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેર કેશવેલ્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેશવેલ્સ સાંજ વડનેર કેશવેલ્સ બ્રહ્મપુરી ડાંડિયા બજાર વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિવિધ ભારતી.
2: ગુડ મોર્નિંગ જલ્પેશભાઈ, ગિરીશભાઈ બોલું, કારેલી બાગ થી વાત કરું છું.
1: બરાબર,
2: અમારી સાથે ફર્સ્ટ ટાઈમ વાત થઈ રહી છે.
1: હા, પહેલી વાર વાત થઈ છે આપણી.
2: પાયલ મેડમ સાથે વાત થઈ ગઈ હતી 2 વખત.
1: બરાબર.
2: તમારી સાથે હું પ્રોગ્રામ એકચ્યુઅલી સાંભળું છું, પણ તમારી સાથે વાત પહેલી વાર થઈ રહી છે.
1: બરાબર છે. તો ગિરીશભાઈ શું કરો છો?
2: હું એકચ્યુઅલી ગવર્નમેન્ટ જોબ હતી અને રિટાયર થયેલો છું.
1: અચ્છા.
2: અને હા, અને વિવિધ ભારતીના પ્રોગ્રામ એન્જોય કરું છું.
1: બરાબર છે. શામાં જોબ કરતા તમે?
2: હું VMC માં, કોર્પોરેશનમાં.
1: અચ્છા.
2: એડમિનિસ્ટ્રેશનમાં છું, ક્લેરિકલમાં.
1: અચ્છા, બરાબર છે.
2: મેં લગભગ 35 વર્ષ જોબ કરી પછી રિટાયર થયો.
1: બરાબર. તો ગિરીશભાઈ, VMC માં ક્લેરિકલ જોબ માટે કેવી રીતે ભરતી થતી હોય છે?
2: એ તો હવે એમાં શું છે કે ઓનલાઈન એડ આવતી હોય છે અને એના આધારે ઇન્ટરવ્યુ ને રિટર્ન ટેસ્ટ થતા હોય છે.
1: બરાબર.
2: પેલા કેવું હતું કે એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, પછી રિટર્ન ટેસ્ટ લેવાતા હતા. રિટર્ન ટેસ્ટમાં જે લોકો પાસ થાય એના ઇન્ટરવ્યુ લેવાતા હતા, અને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થાય, અમારા ટાઈમની વાત કરું
1: છું,
2: ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થાવ પછી તમને એપોઇન્ટમેન્ટ મળતી હતી. એમાં 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેતો હતો.
1: બરાબર.
2: અને પછી પરમેનન્ટ કરતા હતા. હવે એકચ્યુઅલી હવે શું થઈ ગયું છે, હવે એડવર્ટાઇઝમેન્ટ આવે, તમે એપ્લાય કરો, એ સિલેક્ટ થાવ, તો એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર લે છે. હમણાં 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી પરમેનન્ટ કરે છે.
1: બરાબર. હમણાં જે તમે કહો છો કે ઓનલાઈન આવે ને ત્યારે અરજી કરે, એમાં પણ ટેસ્ટ તો લેવાતો જ હશે ને?
2: હા હા, ટેસ્ટ લેવાય ને. ટેસ્ટ બધું જ લેવાય, પ્રોસેસ બધો જ થાય. પણ ઓનલાઈન એપ્લિકેશન તમે આપો એવું બધું છે, પેલા જે પેલું મેન્યુઅલી બધું ચાલતું હતું.
1: બરાબર.
2: એના બદલે ઓનલાઈન એપ્લિકેશન હોય, પછી રિટર્ન નો તમને કોલ આવે અથવા મેસેજ આવે, રિટર્ન આપવા જાઓ, પછી ઇન્ટરવ્યુ આવે.
1: તો ગિરીશભાઈ, રિટાયર થયા પછી કેવું લાગે છે?
2: એકચ્યુઅલી તમને કહું ને, મને એવું લાગે છે કે અત્યારે તો વિવિધ ભારતી મારો સાથી છે, અને બીજી એક્ટિવિટી હું મંદિરમાં ને એમાં કરું છું, એ બધો મારો ટાઈમ. ઇવન મારા ઘરમાં ગાર્ડન છે, એનું ગાર્ડનિંગ કરું છું, પાણી છે, પછી જે પ્લાન્ટ છે એનું બધું દેખરેખ કરવાની, એ બધી જ એક્ટિવિટી ચાલુ જ છે મારી.
1: બહુ સરસ.
2: બહુ મોટો સરસ ગાર્ડન છે અને બધા બહુ પ્લાન્ટ છે, ગુલાબ, મોગરો, તુલસી, યલો ફ્લાવર્સ, બધું જ છે, લીમડો છે, બધું જ છે. એટલે એકચ્યુઅલી એક એક્ટિવિટી રાખી છે, બાકીની બહારની એક્ટિવિટી.
1: ના, બહુ સરસ. એટલે એક્ટિવિટી રાખવી જોઈએ. બાકી ઘણી વાર એવું થતું હોય કે હવે નિવૃત્ત થવાના છે, તો નિવૃત્તિ પછીનું જીવન શું કરીશું એમ એવું થઈ જતું હોય છે.
2: આપણે શોધવું પડે જલ્પેશભાઈ, તમે જો બેસી રહો તો ડલ થઈ જાય માઇન્ડ.
1: હા,
2: અમારે શોધવું જ પડે કઈક ને કઈક એક્ટિવિટી. તો
1: બરાબર છે. અને હું ઘણી વાર મારા 1-2 ફોન ઇન પ્રોગ્રામમાં અમારા શ્રોતાઓને કહ્યું છે કે તમે નિવૃત્ત થાઓ તો પછી તમે જે નવા યંગસ્ટર છે એમને થોડું તમારો અનુભવ છે, અનુભવ શેર કરો કે કેવી રીતે થાય, શું થાય. તો એ પણ એક સરસ પ્રવૃત્તિ છે કે નવા યંગસ્ટર તૈયાર થશે.
2: હા, નહીં ઘણા શું છે કે રિટાયર થયા પછી કશું કઈ એક્ટિવિટી ના કરે, કઈ નહીં, શરીરને નુકસાન થાય, હેલ્થ ને નુકસાન થાય, એવું બધું ના થવું જોઈએ.
1: બરાબર છે.
2: એક્ટિવ રહેવું જોઈએ.
1: બરાબર છે. તો ગિરીશભાઈ, આજે કયું ગીત સંભળાવી આપને?
2: હવે આજે મને એકદમ ફોન લાગી ગયો સરસ, એટલે બહુ વિચાર્યું નથી. પણ ઘણા બધા એકચ્યુઅલી છે ને, હું લગભગ 50 વર્ષથી પણ વધારે ટાઈમથી વિવિધ ભારતી સાંભળું છું.
1: બહુ સરસ.
2: અને જૂના ગીતો મારા ફેવરિટ હોય છે.
1: બરાબર. તો ગિરીશભાઈ, તમને ફેવરિટ હીરો કોણ ગમે?
2: ફેવરિટ હીરો મારો એ ટાઈમમાં જીતેન્દ્ર હતો.
1: બરાબર છે. તો એ ટાઈમમાં જીતેન્દ્ર એટલે અત્યારે બદલાયા નથી ને?
2: ના, બદલાયા નથી.
1: બરાબર.
2: થ્રુઆઉટ મેં લગભગ બધા જ મૂવીઝ જોયા છે એમના.
1: હા.
2: અને અમુક મુવીઝ તો બહુ ગોલ્ડન જ્યુબિલી થયેલા છે, દાખલા તરીકે ફર્જ છે, પછી તોફા છે, બધા અમુક પિક્ચરો બહુ સરસ ચાલ્યા હતા વર્ષો સુધી. આમ લોકોને યાદ રહે, એના ગીતો પણ યાદ રહે.
1: બરાબર.
2: એવા સરસ ગીતો હતા.
1: તો ગિરીશભાઈ, તમને લતા મંગેશકર, રફી કે જીતેન્દ્ર કોનું ગીત સંભળાવીએ?
2: રફીનું ગીત તો હમણાં મેં પાયલ મેડમ પાસે મુકાવેલું.

0: બરાબર
1: તો હું આજે લતાજીનું એક ગીત સાંભળવા માંગુ છું,
0: બરાબર,
1: જેમાં જીતેન્દ્ર પણ નથી પણ ગીત બહુ સરસ છે.
0: કયું ગીત સંભળાવીએ?
1: એ ઇન્તકામ મૂવી છે, જૂનું, જે સંજય અને એનું હતું, સંજય ખાન નું, એનું છે આ જાને જા.
0: બરાબર છે, ઠીક છે. તો ગિરીશભાઈ ફરી ફોન કરશો ત્યારે વધુ વાત કરીશું. તમારી પસંદગીનું ગીત હમણાં સંભળાવીએ.
1: બરાબર, થેન્ક યુ.
0: ઓકે
1: ભાઈ, આવજો
0: આવજો આવજો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો. દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિદ્વાર્થી.
2: હા હેલો, આપણે તમારું નામ શું?
1: મારું નામ જલ્પેશ.
2: જલ્પેશ, હા હા હા, બહુ દિવસ વાત થઈ. તમે
1: તો કેમ આટલા બધા દિવસ પછી ફોન કર્યો?
2: કરો છો પણ લાગતો જ નથી, પછી આજે લાગી ગયો.
1: એક તો બહુ દિવસે ફોન કર્યો અને ઉપરથી નામે નથી કેતા.
2: ના, મારું નામ યોગીની છે. યોગીની મેં તો માતાલાવ રહું છું. હું રેસિડેન્સ ડુપ્લેક્સમાં, અને મારો સન, એક સન સાઉદી રિયાદ છે અને બેબી લંડન છે.
1: બરાબર છે.
2: બાબાનું નામ વેદાંત છે અને બીજા નાનાનું નામ રુદ્રાંશ છે અને બેબીની બેબીનું નામ રિદ્ધિ છે.
1: બરાબર છે. તો યોગિનીબેન, કયું ગીત સંભળાવીએ તમને?
2: ગીત તો મને એકદમ યાદ નથી, એકદમ જ ફોન લગાડે એટલે યાદ નથી આવતું. હવે કયું કહું? પણ મેં પેલું આ કયું, દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ.
1: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું. તો યોગીની બેન, કેવું છે ગરમી?
2: ગરમી તો બહુ જ છે, એવું લાગે છે કે બહુ જ ગરમી પડે છે.
1: હા, અને યોગીની બેન પાછી આટલી ગરમીમાં રસોડામાં જમવાનું બનાવવાનું, હવે કામ કરવાનું લાગે તો કેવી મજા આવે.
2: બહુ જ મજા આવે. અને હા, એક મિનિટ, મારી આપણે છોકરીના જમાઈનું નામ કહેવાનું તેજલ છે, બેબીનું નામ, અને આપણે અમારા જમાઈનું નામ શશાંક કુમાર છે.

0: બરાબર.
1: બહુ જ ગરમી છે અલ્પેશ ભાઈ, બહુ જ ગરમી છે.
0: તો દીકરી જમાઈ વેકેશન માં આવ્યા છે કે નહીં?
1: ના, એ તો 4 વર્ષથી આવ્યા જ નથી હજુ લંડન થી.
0: અચ્છા.
1: હા, ને પણ બાબો ને બહુ બધા આવે છે, લોકો જૂન માં આવે છે.
0: બરાબર.
1: એક વાર આવે છે.
0: બરાબર છે. તો યોગિની બેન, આ તમારો જે કોલ કર્યો તમે, અને અમે તમને ગીત સંભળાવીશું, તો લંડન માં પણ એમને કહેજો કે ન્યૂઝ ઓન એર એપ ડાઉનલોડ કરી રાખે, તો આ પ્રોગ્રામ આખો એ ત્યાં લંડન માં પણ સાંભળી શકશે, તમારો અવાજ ત્યાં પણ સાંભળી શકશે, ને એવો અહેસાસ કરી શકશે કે તમે નજીક છો એમની.
1: બરાબર છે. સારું સારું
0: સારું સારું. યોગિની બેન,
1: ફોન લાગી ગયો તો મને આમ બહુ આનંદ થયો, એકદમ જ વિચારી નથી, એકદમ જ મેં લીધો ફોન લાગી ગયો, એટલે આમ શું કહું કઈ ખબર ના પડી.
0: બહુ સરસ. યોગિની બેન, મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: તો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264495. એસટીડી કોડ છે 0265 0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. પ્રસ્તુત કરતા હતા જલ્પેશ પાઠક. અને હવે સાંભળીએ રંગમંચ કી દુનિયા કે વિકાસ મેં હિન્દી ભાષા કા યોગદાન. આ વિષય પર વક્તા બીના આર મેઘાણીને હિન્દી કાર્યક્રમ અંતર્ગત.
2: રંગમંચ કી દુનિયા કે વિકાસ મેં હિન્દી ભાષા કા યોગદાન. પ્રસ્તાવના રંગમંચ

દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપ છો દેશની સુરેલી ધડકન વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રની સંગે, અને હું છું આપની રેડિયો હમસફર સુનિતા. લઈને આવીશું ફિલ્મ સંગીતની આ મસ્તી ભરી સફર. તો ચાલો મારી સાથે એન્જોય કરવા આજની આ સફરને. ચાલો કહું તો પૂછતા નહીં કે ક્યાં જશો. અરે દોસ્તો, આજે જઈશું હવા કે સાથ સાથ, ઘટા કે સંગે સંગે.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: સારા ગણતરી કે જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણતરી કંડું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણતરી કે જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

દોસ્તો, આવી રહ્યું છે ફિલ્મ પરિચયનું આ ગીત. આશા ભોસલે, કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં, ગીતકાર ગુલઝાર, સંગીત રાહુલ તેયુ પરવરનું. સારે કે સારે ગમકો લેકર ગાતે ચલે.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વડનેર કેઝ્યુઅલ્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેઝ્યુઅલ્સ. સાંજ વડનેર કેઝ્યુઅલ્સ, બ્રહ્મપુરી, ડાંડિયા બજાર, વડોદરા.
2: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: દોસ્તો, હવે આવી રહ્યું છે આપણા રેડિયો સેટ પર ફિલ્મ બેઈમાનનું આ ગીત, મહેન્દ્ર કપૂર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં હમ દો મસ્ત પલંગ. આવ સાંભળીએ આ ગીતને શંકર જયકિશનના સંગીતમાં, બોલ વર્મા મલિકના.

0: દોસ્તો, હમણાં જ આપણે આ મસ્તીભર્યું ગીત સાંભળ્યું મહેન્દ્ર કપૂર અને કિશોર કુમારના સ્વરમાં. કાર્યક્રમમાં લઈએ એક નાનો વિરામ.
1: તમે ભલે તમારી ખિસ્સાની સિગરેટ પીતા હો, પરંતુ તમને બીજા લોકોના હિસ્સાની તંદુરસ્તી છીનવાનો કોઈ હક નથી.
2: જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો.
1: સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર, જિંદગી પસંદ કરો, નહીં કે તંબાકુ.
2: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં ગીતકાર કૈફ ભોપાલીની કલમે લખાયેલ પાકીઝા ફિલ્મનું આ ગીત, સંગીત ગુલામ મોહમ્મદનું, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સમાધિનું આ ગીત. આર ડી બર્મનના સંગીતમાં ગીતકાર મઝરૂની શબ્દરચના.

દોસ્તો, કાર્યક્રમનું અંતિમ ગીત હતું મન્ના ડેના સ્વરમાં. આ સાથે જ ફિલ્મ સંગીતની આ સફર અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: विविध भारती से इस वक्त आप सुन रहे हैं यादों की महफिल।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: બધું મિક્સ થોડી કરાય.
4: બસ એવો જ કચરાનો છે.
3: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: અંતરાલ કી બાત આઈએ સુનતે હૈ બપી લહેરી કી આવાઝ મેં યે ગીત.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, કાર્યક્રમ યાદો કી મહેફિલ મેં આજ આપ સુન રહે હૈ યાદે, ઇસ પર કુછ તરહ ને.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીયે.

0: अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है।
1: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરૂણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજીટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધીઓ અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલા દર પગલાની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલા કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી. જો કે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઉભું છે.

નોર્વે ચેસ 2026ના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરૂ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતાં 5 લોકોના મોત અને 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક અને નોર્વે ચેસ 2026ના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: સાથે વરસાદ શરૂ થતાં મેઘરાજાનું આગમન થયું છે, જ્યારે તાપીમાં વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં આજથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા. આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર બનાવવામાં જન આંદોલન સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
1: સ્વચ્છતા સ્વભાવ બને, લોગો કે દિલ મે ઓર મન મે રહે કે મેરે આસપાસ કા પર્યાવરણ સ્વચ્છ હો, જહાં પર ભી સાર્વજનિક સ્થળ હૈ કો સાફ રખને કી જો અપીલ આદરણીય મોદી સાહેબ ને કી હૈ ઉસકી વજહ સે હર જગહ પે સ્વચ્છતા કે બાદ કા કૂડા ઉઠાને કે લિયે ઉસકા નિકાલ કરને કે લિયે સરકાર વ્યવસ્થા એ કર સકતી હૈ, લેકિન સ્વભાવ બનાના તો લોગો કે હી પડેગા.
0: અરવલ્લીથી અમદાવાદના રાણીપ સુધીની નવી બસ સેવાનો પ્રારંભ કરાયો. આદિવાસી વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન તેમણે બસ મથક ખાતે મુસાફરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
2: રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાના હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા રાણીપ અમદાવાદની નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવીન બસ સેવા શરૂ થતા ભિલોડા વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓને અમદાવાદ જવા આવવા માટે મોટી રાહત મળશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કેસરગંજમાં બે દિવસનો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન તેમણે ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું, મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી, તેમજ બાળકો સાથે વાર્તાઓ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંદાજે 3 કલાક સુધી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને રાજ્યપાલશ્રી ગાંધીનગરથી કેસરગંજ પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: જનગણના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: દોસ્તો, આપ સુન રહે હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી, ઓર લીજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજેઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: बेटा, दाल माँ मीठा नहीं जग्या है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह, एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनू शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDM દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDM દ્વારા જનહિતમાં।
7: दोस्तों, आप सुन रहे हैं राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन विविध भारती, और आइए सुनते हैं कार्यक्रम तराने नए पुराने।

0: સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજેઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: નજર કે પ્યાસે
7: ક્યોં નહીં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જીસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
0: દોસ્તો, આપ સુન રહે હૈ રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન, વિવિધ ભારતી. ઓર લીજે આઈએ, આપ સુનતે હૈ કાર્યક્રમ તરાને નયે પુરાને કા શેષ ભાગ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: Aga. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે. વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાણાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથેમા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દીવ દમણના પ્રવાસે આવશે. તેમના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે. તેઓ 3,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી અને પ્રસ્તાવિત 50થી વધુ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મોદી 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નમો પ્રાદેશિક વિમાન મથક તેમજ 300 પથારી ધરાવતી નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. શ્રી મોદી દમણના સ્વામી વિવેકાનંદ મેદાન જાહેરસભા પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ દમણ અને સિલવાસામાં નિર્માણ પામેલા પરિવહન નગર સહિત માર્ગ અને અન્ય વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ઉપરાંત 359 કરોડ રૂપિયાના ખર્ચે નાની અને મોટી દમણને જોડતા પ્રતિકાત્મક બ્રિજ, ગ્લાસ ડેક તેમજ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પરિયોજનાની સમીક્ષા કરી અને તેમજ તેઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યો હોવાનું દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમદાન કરી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાઈ અંદાજે 68 ટન જેટલો કચરો દૂર કર્યો. મંત્રીશ્રીએ સૌ નાગરિકોને સફાઈ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી.
1: આજે લગભગ 4,000 થી 5,000 જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે અને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે. અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું છે, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટે.
0: ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી 5 તારીખ સુધી આ અભિયાન યોજાશે. વડોદરાના માજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું અવસાન થયું. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગત 3 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ધારાસભ્ય યોગેશ પટેલે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. ભાજપના વરિષ્ઠ નેતા તરીકે તેમણે લાંબા સમય સુધી જાહેર જીવનમાં સેવાઓ આપી હતી. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. બીજી તરફ ભાજપ અને વડોદરાના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં યોગેશ પટેલના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેમના નિધનથી તેમણે સાર્વજનિક જીવનમાં એક અનન્ય સાથી ગુમાવ્યા છે. શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશા પ્રજાના પ્રશ્નોની નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી. પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાષ્ટ્ર સેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
2: વડોદરાના રાજકારણમાં મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના લોકોની લાંબા સમય સુધી સેવા કરી. વિદ્યાર્થી આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરનારા યોગેશ પટેલ

0: વર્ષ 1990માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ રાવપુરા બેઠક પરથી 5 અને માંજલપુર બેઠક પરથી સતત 3 વખત એમ કુલ 8 વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. આજે તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. પ્રવેશ અડિયચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: અમદાવાદની નરોડા પોલીસે 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે મુંબઈના એક વ્યક્તિ સહિત 3 લોકોની ધરપકડ કરી. આરોપી કેફી પદાર્થને સામાન્ય ખાદ્ય પદાર્થના પેકેટમાં તેની હેરાફરી કરતો હોવાનું જણાયું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ સેક્ટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું.
2: अहमदाबाद शहर में जोन डिवीजन विस्तार के अंदर जो नरोड़ा पुलिस स्टेशन है उसके इंचार्ज इंस्पेक्टर को एक इन्फॉर्मेशन मिली कि एक व्यक्ति नारकोटिक्स का एक सब्सटेंस लेके आने वाला है. लोकल पुलिस द्वारा जब इस व्यक्ति को रोक के डिटेन करके मेटामेथनाइन नाम का जो नारकोटिक सब्सटेंस है जो इंडिया में बैन है उसकी 7,084 ग्राम जितनी क्वान्टिटी बरामद हुई है जिसकी कीमत मार्केटेड 14,16,80,000 जितनी है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ને ફોલો કરશો. સુરતમાં 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસની આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતા બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગેની જાણ થતાં તાપી અને સુરત જિલ્લા પોલીસ વડા સહિત બારડોલી ટાઉન પોલીસ અને અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી.
3: જે સારા નાગરિકો હતા એના દ્વારા મેસેજ મળેલા અને તરત ને તરત જ અમારી સુરતની અને વ્યારાની બંને પોલીસ ટીમ, ફાયર ટીમ અને રેસ્ક્યુની અલગ અલગ ટીમો પહોંચી ગયેલી અને જે લોકો ઇન્જર્ડ હતા એમને હોસ્પિટલ પહોંચાડેલા છે. અને જે ખાસ કરીને જે બસમાં આગ લાગેલી હતી એ બહુ ગંભીર બાબત હતી એટલે તાત્કાલિક એને ઓલવી અને રેસ્ક્યુ કરી અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. એટલે અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશનની 5-1 જેટલી ટીમો બનાવી હોસ્પિટલના સંપર્કમાં રહી, આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.
1: રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
4: જો થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ વો 50-60 કિલોમીટર કે આસપાસ વિન્ડ રહેને કા પૂર્વાનુમાન હૈ દોનો રીજન કે લિયે, ગુજરાત રીજન કે લિયે ઓર સૌરાષ્ટ્ર કચ્છ કે લિયે. આજ ઓર કલ કે લિયે ઓરેન્જ એલર્ટ જારી હૈ ગુજરાત રીજન મે ઓર સાથ હી સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન કે લિયે.
1: અમદાવાદમાં આગામી 4-10 સપ્ટેમ્બર સુધી વિશ્વ દિવ્યાંગ તીરંદાજી સ્પર્ધા યોજાશે. ભારતીય તીરંદાજી સંગઠનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી. સ્પર્ધાના આયોજન માટે ગુજરાત રમતગમત સત્તામંડળ, ભારતીય તીરંદાજી સંગઠન અને ગુજરાત રાજ્ય તીરંદાજી સંગઠન વચ્ચે સમજૂતી કરાર થયા. શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં વૈશ્વિક ધોરણો અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાનું આયોજન કરવા રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જ્યારે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીત શ્રી મુંડાએ આગે વધુ માહિતી આપી.
5: આજ ગુજરાત આયા હું એઝ એ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા કે તરફ સે ઓર યહાં બહોત બડા ઇવેન્ટ્સ હો રહા હૈ. સપ્ટેમ્બર મે વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ જિસમે પૂરે દુનિયા ભર કે વર્લ્ડ કે આર્ચર્સ પેરા આર્ચર્સ યહાં ભાગ લેંગે. પદાધિકારીઓ કો નિર્દેશ દિયા હૈ ઓર MOU હુઆ હૈ કે વો ઇસ આર્ચરી ઇવેન્ટ્સ કો પૂરી તરીકે સે સહયોગ કરેંગે ઓર અચ્છા ઇવેન્ટ્સ હોગા ગુજરાત.
1: ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલી નેશનલ ટ્રાયથ્લે ચેમ્પિયનશીપમાં 3 કિલોમીટર દોડ, 200 મીટર સ્વિમિંગ અને શૂટિંગ કરીને કુલદીપસિંહ વાળાએ આ સિદ્ધિ મેળવી. વિવિધ રાજ્યના ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાવનગરના આ ખેલાડી હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને દેશનું પ્રતિનિધિત્વ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રવાસે વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયલથ્રે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગલી ગલી મેં ફિરતા હૈ તું ક્યું બન કે બંજારા, આ મેરે દિલ મેં બસ જા મેરે આશિક આવારા. આ શબ્દો આનંદ બક્ષીના છે. કલ્યાણજી આનંદજીના સંગીત અંતર્ગત મનહર ઉદાસ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં આવો સાંભળીએ ત્રિદેવ ફિલ્મનું આ ગીત.

0: ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
1: ભારત નેપાલ સીમા કા લગભગ 98% હિસ્સા નિર્ધારિત હો ચુકા હૈ. સીમા કે નિર્ધારિત હિસ્સો મેં સીમા પાર કબજે ઓર નોમેન્સ લેન્ડ પર અતિક્રમણ કે મામલે ભી હૈ, જિસકા સંયુક્ત રૂપ સે માનચિત્રણ કિયા જા રહા હૈ. હમને સીમા સંબંધિત સભી મામલો સે નિપટને કે લિયે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કિયે હૈ.
0: ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે. શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. બંને નેતાઓએ ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ પર ફળદાયી ચર્ચાઓ કરી. તેમણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આવતીકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ડેલસી રોડ્રિગ્સની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓ પણ રહેશે.
1: विजिट ऑफ द एक्टिंग प्रेसिडेंट.
2: वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति की भारत यात्रा के दौरान प्रधानमंत्री के साथ द्विपक्षीय वार्ता करेंगी. इन वार्ताओं में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी.
1: ट्रांसपोर्टेशन.
0: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબિ લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં બે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે. ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરળમાં અગસ્તમલાઈ ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણની ગંભીર નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: કાર્યક્રમો જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: चित्रलोक कार्यक्रम में आप सभी का स्वागत है. कार्यक्रम की शुरुआत कर रहे हैं गैंगस्टर फिल्म के गीत से, जिसे गाया है केके ने, संगीत प्रीतम का, बोल सैयद कादरी के.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.